તુસી સુન રહેસે ફિલ્મ સંગીત દા પ્રોગ્રામ મીડિયમ વેવ 347.6 મીટર યાની 873 કિલોહર્ટઝ સે અસી આકાશવાણી દે જલંધર કેન્દ્ર તો બોલ રહ્યા હું હુણ પેશ કર્યા એનસીઆરટી વલો સ્પોન્સર પ્રોગ્રામ ઉમંગ.